ઘણી નદી કિનારે છે, દુનિયાનું તારણ વાળા મેરા તન ગુરુ નાનક સમાધિ લગા કે બેઠે.